0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.

સવારના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય કે અહીંથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 12 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની ગરણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો વાત કરીએ છીએ ને ભાઈ, આજે આપણે લાઈફની જ્યારે વાત કરીએ, આજે છે તડકો છે તો આરામ આપે છે અને કાલે બળતરા પેદા. જે તડકો આપણને આરામ આપે છે ને એ તડકામાં જ્યારે આપણે લાંબા સમય સુધી બેસી રહીએ છીએ તો એ તડકાથી આપણને બળતરા થવા લાગે છે ને. એટલે કહેવાય છે ને જીવનનો દરેક દિવસ એક સરખો નથી હોતો. આજે ઉદાસી હશે તો આવતીકાલે ચોક્કસ ખુશી આવે છે. એટલે આપણે લાઈફમાં તડકામાંથી કંઈક શીખવું જોઈએ કે તડકામાં કન્ટિન્યુઅસલી બેસવાથી આપણને બળતરા થાય છે. એવી જ રીતે લાઈફમાં જીવનનો દરેક દિવસ એક

0: રાખો નથી હોતો. આજે ઉદાસી આપે છે તો ભાઈ આવતીકાલે આપણને ચોક્કસથી ખુશી આપે છે. તો ચાલ આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં સુંદર મજાનો એક ગીત લઈ લે, આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.
1: ગડ હડી સજદળ આબ વળકળ મંદ.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગળામાં 10:06 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને હું છું અમિતા. ને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. અંતરમનભાઈ ઉડાન છુમાંથી લેવામાં આવેલું

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રાઉન્ડમાં 10:16 થઈ ગઈ છે. જ્યારે આપણે વાત કરીએ ટ્રસ્ટની કે ભાઈ તૂટેલા અને ભરોસાની કિંમત શું હોય છે, ભાઈ સમયનો ઘા આપણને રૂજવી દે છે ને પણ અનુભવ આપણને પાઠ શીખવીને જાય છે. અને તૂટેલો ભરોસોની જ્યારે સમયની જ્યારે સાથે વાત કરીએ તો ભાઈ સમયની સાથે સાથે જે તૂટેલો ભરોસો છે એ ટ્રસ્ટ છે એ જોડાઈ જાય છે, જરૂરથી જોડાય છે પણ થોડો ટાઈમ

લાગે છે ને ધીરે ધીરેથી આવે છે, પણ એની મજબૂતી કાયમ માટે ઓછી થઈ જાય છે. પણ એની જ્યારે મજબૂતીની વાત કરીએ છીએ ને, એ ટ્રસ્ટ છે એ કાયમ માટે નથી રહેતો ને, પણ તૂટી જાય છે. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું જીનન અને કપરી સાના અવાજમાં એન્જોય.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ટાઈમની, ભાઈ તમારો કિંમતી ટાઈમ લોકોને સ્પષ્ટ આપવામાં નહીં, પણ પોતાના સપના પૂરવા કરવામાં લગાવો. જ્યારે આપણે પોતાનો ટાઈમ બીજાની પાછળ એમ જ જ્યારે વ્યસ્ત કરીએ છીએ, બગાડીએ છીએ સ્પષ્ટતા આપવા માટે, એના કરતાં ભાઈ પોતાનો સમય પોતાના સપનાઓ પૂરા કરવામાં વધારે લગાવો, એ વધારે સારું કહેવાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લેવામાં આવ્યું છે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી 2025 નું.

You're listening to RM3 Radio Manoranjan. આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રહણમાં 10:31 થઈ ગયા છે. તો જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ ગણેશ ચતુર્થીનો પર્વ નજદીક આવી રહ્યો છે. મંગળવારે ગણેશ ચતુર્થી છે તો ભાઈ બધા ઘણા બિઝી છે. ગણેશ ચતુર્થીની સ્થાપના માટે પોતાનું ઘર ક્લીન કરે છે તો ભાઈ કોઈ તૈયારી કરે છે મંડપ રેડી કરવા માટેની. તો જ્યારે આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો ભાઈ ગણેશ ચતુર્થીના તહેવારને તો ભાઈ 14 દિવસ સુધી મનાવવામાં આવે છે અને ભાઈ ગણેશ ચતુર્થીના દિવસે 15 સપ્ટેમ્બરના દિવસે

भाई તે દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ને ત્યારથી લઈને 10 દિવસ 14 દિવસ સુધી તે રહે છે. કોઈ 5 દિવસ માટે રાખે છે, કોઈ 3 દિવસ માટે રાખે છે ને પછી એનું ભાઈ વિસર્જન કરવામાં આવે છે. તો ચાલે આપણે પણ કાર્યક્રમમાં આગળ વધીને આગલું ગીત લઈ લઈએ ભાઈ. જીગાદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

ફરી તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગીતારા બારીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.